નંબર 15 વોઝ હે જવાની તું ઇશ્ક હોના હૈ થે કે વિયાહ કરવા દો જી. નંબર 14 એ છે વેલકમ ટુ ધ જંગલ થે કે એકેવરે ન્યુ એન્ટ્રી દીવાને હૈ.